શ્રોતાઓ તો સારા એ સુન્યા એ પ્યારા દયા ગીત પ્યારી દેઈ ફરમાઈશ તો કીટુ જી તક હા એ ગીત પહોંચાયા કને તો હા સાર્યા ભી એન્જોય કીતા ઇસી ગીત કને હા ફરી તે અપને કાર્યક્રમ દે સફર જો અગે વડાંદે ન કને અગલે જેડા ફરમાઈશ હૈ સે તુહ તક પહોંચાંદે ન ક્યુંકિ ફરમાઈશાં દા જેડા દૌર હૈ સે ભી હા પૂરા કરના હૈ કને અગલી જેડા ફરમાઈશ હૈ સે તુહ તક પહોંચા દેના।